તો આ જે કી ચીજ અહીં પર આપ એક સારા જરૂર વિચાર કરનો થઈ જાય, ઓર અહીં પર વિચાર નહીં કરનો, કેવલ અહીં પર આગું બઢ ગયા જીકા પરિવાર કા બડા હૈ ઓર હૈ યા યુવા ભી હૈ જીકા મેં જિમ્મેવારી લેવે દૂસરો પહેલે કે લોગ હતાઈ કરતા આંતા જાનતા મિલતા રિશ્તે કી કોઈ બાત કરતા કોઈ યહાં પરિવાર મેં યહાં છોરી હૈ આ પરિવાર મેં યહાં લડકો હૈ ભાઈ અચ્છો હૈ અહીંયા હૈ જોડ મેલ કી બાત કરતા અબ લોગ કે બચ્ચા હૈ આપ અકેલે નો આપણી કે બાત હૈ કાલ નહીં હૈ ઓલ્ડ નો આવેગો કેમ દિક્કત હૈ અગર સારા અહીંયા સોચાગા સારા લોગ અહીંયા સોચણ લાગ ગયા તો ફેર ક્યાં પાર પડેગી તો બહુ જરૂરી જીકો વિષય હૈ વો આ હૈ કે હું આગે આગે સમાજ ને લોગ લડગે ચલાવે અહીં વ્યવસ્થા ને પરિવાર કી વ્યવસ્થા હૈ ભાઈ સહી ટાઈમ પર સારી ચીજા હોય ટાઈમ સારું કામ ટાઈમ સારું રિશ્તા ટાઈમ સારું બચ્ચા કે જીવનમાં આગેગી વ્યવસ્થા ઓર સાગે કે હૈ કે અપેક્ષા માંગા બહુ જીકો કે નહીં બોજ બના કરકે અભી ના નહીં લેણો હૈ ધીરે ધીરે ધીરે ધીરે સબ ચીજા હોય પૈસા ભી કમા લેગા ટાબર યાર ઘર ભી બના લેગા યાર ગાડી ઘોડા ભી લે લેગા સબ કી હો જાયગો પર વો પરિવાર જીકો હૈ વો ટાઈમ હી શરૂ કરનો બડો જરૂરી હૈ ઓર પ્રોગ્રામ મેં બાત થાનું કાર્યક્રમ મેં ઓર ભી કરાંગા પહેલે સુણાઓ થાને રામનિવાસ રાવ કો ગાઈડ હો વો એક રાજસ્થાની ભજન.

તો ભાઈ લોકો આપણે વાત કરા ભજનસિંહ પહેલાં કે પરિવારાંગ અંદર જી કી આપણી એક સમસ્યા હૈ વો સામાજિક સમસ્યા કોઈ રૂપ લે ચૂકી હૈ ઓર જીકા કારણ કઈ વાર આપણે વાત કરી હૈ કે લોગ આપી શિક્ષા ને કરિયર ને જીકા ને આપણે કહા કે રોજગાર ને ઓર ને જ્યાદા તવજ્જો દેવા ઓર લેટ તઈ દેર તઈ ઉંમર તઈ ભીંગી પ્રયોજન મેં લાગતા રહે લેકિન ઇમ કે દિક્કતા આસ કે ઇમ દિક્કતા ઇ તરીકા કી ભી આસ કહે કે એક ટાઈમ બાદ બહોત અગર દેરી હું બ્યાહ હોય તો બા મેં મહિલાઓ મેં જી કી હૈ વો ગર્ભધારણ કી ઓર પ્રજનન ક્ષમતા જી કે બા પ્રભાવિત હો સકે એર એક જી કી આપણે વાત કરા કે આપસી તાલમેલ કી હૈ એક પરિપક્વ ઉમર મેં આ ગયા તાલમેલ મેં ભી દિક્કત પરેશાની જી કી હૈ બા હો સકે એર ફેર કે હૈ કે લંબે ટાઈમ તઈ અગર એક આદમી આર ભી જી કે બ્યાહ ગી બીંગી ઉંમર નીકળે બીંગ અકેલોપન જી કો હૈ નહીં મી ભાવના હું ભીંગે અંદર હીન ભાવના ભી વિકસિત હો સકે અને બાદ મેં ફેર બાને જી કી વ્યવસ્થા બનાવણ મેં આપસી મેં પરેશાની આ સકે એર એક બડી સમસ્યા આ ભી હૈ જી કામ કે હૈ કે જદ લેટ દેરી હું બ્યાહ હોય 30 સાલ ગે 35 સાલ ગી લડકી યાર 37 સાલ કા લડકા હૈ તો બે જદ બાંગે ટાબર હોસી બે 25 સાલ કા હોયગા તો બાંગી ખુદ કી જી કી ઉમર હૈ નહીં વો બહોત બડી હોયગી ઓર વો જી કો ગેપ હૈ ઉમર કો અંતર હૈ જી કો વો બડો પરેશાન કરન વાળો હૈ બી ટાઈમ મેં યા બિંગ બચ્ચન બચ્ચે કા લાલન પાલન મેં જી કા જી તાકત ઓર ઉર્જા કી જરૂરત હોય વો કો નહીં મેં કર સકે અચ્છી બાત હૈ કરિયર ને ભી આપ ગયે આપકે કામ ધંધા ને ભી આપકી પઢાઈ લિખાઈ ને ભી સબને આપકો બીને કેન્દ્ર મેં રાખણો હૈ લેકિન સાગે સાગે ભી ઉમર જી કે ભી આગી વો ભી બહોત જરૂરી હૈ સહી સમય પર ભીંગી કરની યાર ધીરે ધીરે ઇ સમસ્યાઓ જી કે નિજાત પાણો હૈ ઓર સામાજિક જી કી જિમ્મેદારી સમાજ કી હૈ આ બનાય કે સબ લોગ મિલ ગયા એક દૂસરે કી કોઈ કિંગ બેટી હૈ ઓર કિંગ વો બેટો હૈ ઓર આપ થાને લાગે કે ભી આપણે ભી હું પ્રયાસ કરું ભાઈ કોઈ વાત બનાય તો વાત એડી બનાવી ચાહી જાય થોડો ઘણો પરિવાર કી જી કી હૈ વો જિમ્મેદારી ભી સમાજ કી જિમ્મેદારી ભી લેણી હૈ ક્યોંકિ વો સમસ્યા બહોત બઢ રહી હૈ આ દિના તો હાલાકિ ગ્રામીણ ક્ષેત્ર મેં ફેર થોડી કમા કે ઇતી કો નહીં પર શહેર આમ તો બહોત જ્યાદા દિક્કત જી કી હૈ વે આણ લાગ રહી હૈ કાર્યક્રમ મેં બાતચીત તા થારું ઓર ભી કરાંગા પર એક થાને ઝલકી સુણાવા અર ઝલકી જી કી હૈ વો મેં લિખા રહા હૈ બીરુરામ ચાવરિયા ઓર મેં પ્રસ્તુતિ રાજેશ ચડ્ડા કી હૈ ઝલકી સુણો જી જબ્બર સિંહ